0: 탄다니 비징키 추즈 주버다 다시
1: 디카르니
2: 디카르니
1: 대종 룽치 년치 예궁 대게 룽치 이
3: 점종탕 룽친 대
4: 점종탕 룽친 대바
3: 초외 펍기 랭예웨 점종 뒤지 디네키 워마숙리 마르신토 미체잉리 대카르촌
5: 차창 빼마당 총비 좀리 구제 떼모디 싱켄 초고 링게츠 녜왕 기베 스스뷰
3: 점종탕 룽친 대카라
5: 점종탕 룽진 대가
6: 자스탄 대매 센트럴 행계 공감사 킹디디 세낭 중국 랍진기 존바보 루신 기잠바탕 린진라기 뷰이도 규진 평종 메모 비준 칸네 비준낭웨 중통 차진 년배 년도 시차와 편노르기 벽에 롱킹기 개주당 튠바라 좀지 의원 참단자네 양균 휴규인배 세낭 유표 센트럴 행계 중국 랍진기 존바보 루신기 통미첸라 Rinne sarpe lengu ki zunzin ki chayshik tang. Zhongku tingrib zumri ki mengshi tingki zowu chayshik jie yinjing. Kong ki gip tishi ki zhongku jizu ki ngayu la gongba sabshi to. Sartu rinxin tenpe gwenye gikip chenang ki rinne samlu nyangbo dulin ki nyamke tumung minpe zumri satsum zebala tenne. Kong la Tūrīp nīshūpē īshāyā xārmē rīngnē sābzhē tīngdū ngā gōng jāchīshū sūngkēn shībē cēnyāyāng tōbīyūpārshī. Zhōngtū nyōngbē nyāntū shīchāwā tīmī zhōngkū tīngrīp zūmrī lūrgyū tīngkī pēgē kī lāmnē zāmbē zhōngtū tāngbū tīgīmbā tīmī. Lūshīn kī jēlū chēkdōng gubgē chūpgē lū dāwā shībār sārzūm zēbātāng. Lō tī dāwā ngā bār xīnū sārbā shīchāwē dārī tūdībdō. Bēxīng, jē sū zēmzhōng chōgjī ngār gē jē chāwē nāng dū nāng yu bār shì. Zēmzhōng tē nāng zēnyū pō nē nyō wār kūr bē nyō bā shì kī tōng lām nē gē gyū gyōn zēng kī kū lū tāng kīm gyū lām lū kī mī shì sāwē ngō tēp dion tāng tēr tā jū nēm bū nāng yu bā mā sē. Chū gu zū gyō bō shì bē bē chā yāng zhā nē jī cu lā pū gyū rū yōng wē Tōrī sāmo tsōmbār zē yu tēp. Zēmzhōng tēla, gē gui gīnzhēn rīnglū lā ngō gui qī bē jī gī zhūk zhē tāngbū xī bē cēnyē yāng tōp jīng. Zēmzhōng tē, yī gē zūm yī gī qīng gē tōn nē sāmlō sāmo pē gē gī gāng ngān chū nū bā rā chū zē bā tāng. Tēnī, rīnglē sār bē lēng gui gī cāp chūn zām chū kē jīng xī gīng bā tēr zūm rī lūr gui tō tū rīb jī bē tūnyīn qīmbū dēn yu bā mā sē. Lō gyār hāk zām sōng jī kī tāndē tū sū yāng. Mī rī kī lā sō sē wē mē lōng tē pū qī lē tūn tāng tū mū lā. Xiam lā lēng gē kī zhōng kū lā qīng kī zōng bā pū lū xīng kī zām bā tāng. Zhēn qīng lā kī pū yī tū gyur jīng. Pion chōng mē māng bī chūn kāng nē bī chūn nāng wē zhōng tōng chāk jīng ngēn bē ngēn tū xī chā wā pion nōr kī pū gē lōng qīng kī gē chū tāng tūn bā rā Tsumchi wensamdan zhane yangdun shubati mechati senra nang. Nyalam chichin shik chigab, kesi gebuti shimar zuba shik mayimbar, ngenji menba yinbe wangtu tang nang, ngermyun shin mishi sangkengi mirang zhinyam. Kangla shina, kongzu mebo lishi chingi zambi ngome kari sirwe nang, mishi singne sacho ji sese tingting gu yubi. Kū tētōng rāngi kī mīxia sāki mē jī xē nū kī rētāng. Ngē cāng kī pōr chā xā na 코발 많이 가요 부점량 체매 원체 공기 나라 비치 지급 초고 당 주리 제린 제조지 뇌수 송용 유라 양낭미도 미시야부 대장 매바시기 꼴링급 공기 수급바 아장장 더둥 샤세 빡된 지급시 송용 급티두 나라 나수중외 희난기 닌가 발미유 큰일 랑즈 총주 퇴중기 민영당 진보세주 시급 포위 얌젠 부자명 미치바라 고유유체 대토안에 포니 나르신 샘나지 힘바 낭키 도토 추구당 주리 제린 지초기 유나 현타 제린 미투바 지양매 미순저 시경 사초기 유바지 눈체 나랑 포위 내루 송바 코날 년에 스리스리대 다자 공기 내루 시급 초도로 미치 주바 마세 미셔산 뒤기 로 침부 유바 신에 도 나우루 년체 간